0: કરીત તો સવાય સર રહી નથી. હાય હાય જબરદસ્ત ટ્રેક. કિશનદાસજી કોલ તે કે રહે હેલો અસલામ અલૈકુમ. જી શુક્ર અલહમદુલિલ્લાહ. કેર સાહેબ હૈ કિથા કા?
1: કુંદરી કા ચોવન કુમાર કોરિયર જો કરે સર.
0: છા હાલ હૈ ચોવન સાઈ? ખુશ આયો? ઠીક આયો?
1: રલા અકરમ દો લગ્યો કોયો ન બસ વેઠાયું ઇની આસે તે બરસાત વાળે બરસાત વિ તે થર જાય કે હાલ ન
0: હેર
1: દુકાર દે જા હાલ ને પૂછો.
0: અલ્લાહ સઈ રહેમ ફરમાઈદો, અલ્લાહ સઈ રહેમ ફરમાઈદો. દુઆ ગુ આયો ઇન્શાઅલ્લાહ તવા જલે બરસાત ઉઈંદ્યું બહાર ઉઈંદ્યું બરકત ઉઈંદ્યું. અવા સ કરી કેર પે બુધે? થેન્ક યુ મીઠા માણો, ખુશ હોજો. આબાદ હોજો, આબાદ હોજો. થેન્ક યુ. ડિસના જી હાણી કાલ દેખે. હેલો અસલામ અલૈકુમ.
2: વાલેકુમ અસલામ.
0: જી કેર સાહેબ હૈ કિથા કા?
2: સાઈ
0: પ્રોગ્રામ સુમર અંગારો થી વિયો આ યુનુસ જો વારો સુમર અંગારો.
2: માશાલ્લાહ માશાલ્લાહ, મોસ્ટ વેલકમ સાઈ, મોસ્ટ વેલકમ
0: વેલકમ વેલકમ. તાં કે ભલીકાર તાં સાલે પટ કા બધો પ્યા એ સાલે પટ જેકો સખર જિલ્લે મે આય ઉન જો તાલકો સાલે પટ તાં કા તા જોઈન કયો આય અવા કે અખિયન સાણ સલામ કયો તા.
2: મહેરબાની મહેરબાની. વાલેકુમ સલામ. અસા તાંખે સલામ થયો તા યકીન કયો જો બકારી સાહેબ તાંજો આવાજ જડે બુધના હોંદો સાઈ મરમ નજીર સાહેબ જો યાદ ઉતા દે
0: સદકો. અલ્લાહ સાઈ ઉનકે જન્નત નસીબ કરે. અસાજો મીઠો મહેબૂબ દોસ્ત હોયો આઈ ઉનકે તા યાદ કયો હે. અલ્લાહ પાક કા દુઆ ગુઆયો તર બપા કે જે રહેમતન મે હોજે. અમાં સકે બે કેર પે બુધે
2: સામે દુઆ કરું દા. અલ્લાહ સાઈ ઉનકે જન્નત કે દોસ્ત મે અલ્લાહ મકામ
0: અતા ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ. બસ રબ પાક જે રહેમતન મે હોજે ઉનજે લઈ દુઆઉં આઈન. અમાં સકે બે કેર પે બુધે
2: घट वो दोस्त भी शामिल थोस्त
0: याद कावन कन तो वाजो कम थी वे.
2: बिल्कुल
0: खुश हो हाने कॉल ते केर. हेलो अस्सलाम वालेकुम.
3: वालेकुम अस्सलाम.
0: जी हाल है? खुश आयो साई? અલહમદુલિલ્લાહ અલહમદુલિલ્લાહ. કેર સાહેબ પ્યો ગાલાય અસા સા? છા હાલ આય? ખુશ આયો સાઈ? અજ સાલે પટ જો કાલું લગન પયું. વાહ વાહ. સાઈ જીએ બિલકુલ જીએ એફ એમ સદી ખુશ આહે. જીએ એફ એમ જા સબ માણું ખુશ આહિન. સબ જેકે અસાં જીએ એફ એમ ફેમિલી વારા આયું ઉનન જે તમામ ટીમ બી ખુશ આહે. લિસનર્સ બી અસાં ખુશ આહિન. અચ્છા બસ અસાજો ફકીરાણો અંદાઝ આહે. અલ્લાહ કરે તો કબૂલ પવે. કોશિશ કંદાસી કોશિશ કંદાસી. હાજર સાઈ હાજર હાજર.
3: વાહ
0: વાહ.
3: મંદિર ઉમર અદા મુજા પાડ ભલો સાઈ સકે તમે જોઈતા.
0: સાઈ હૈદર રિંદ સાહેબ જયારે ગાઈંદો તો વરી વિચ માં વરી તૂતલી આવાજ ઈંદો જેકો ઓ આવાજ ડાઢો જબરદસ્ત ડાઢો સુઠો લગંદો હોય. સો મોજીસ ખાતી નજર હિકડી વધી કોલ અટેન્ડ કયું થાય ટ્રેક પહેલે બી ડિસનાસી કેર હું કરે કોલ તે. સો જનાબ કાલ પહેરી અટેન્ડ કરવાની કોશિશ કયું થા અજીબ ઇતફાક હે તો કોલ અટેન્ડ થઈ વઈ હે. હેલો અસલામ અલૈકુમ.
4: વાલેકુમ અસલામ.
0: સાઈ કેર સાહેબ કિથા કા?
4: સાલે પટ ખાઈ
0: ઇરફાન અલી થેબો. ઇરફાન અલી થેબો સાલે પટ ખબડી ભેટ ખા વેલકમ તા ચો સાઈ.
4: બિલકુલ थैंक यू सो मच यूनिस सां तव्हां चयो साजापर जूं कहाणियूं अचनि थियूं ऐं अलहमदिल्ला मुंहिंजी बि साजापर वारे दोस्त खां पोइ वरी बि साजापर
0: अॼु बैक टू बैक साले